0: સમાચારના સાથે મેં શંભુ સિંહ રવે સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહરી મોજૂદગીમાં આજ યમુના જલ પરિયોજનાને બનાવણ લાગુકરણને લેર મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ MOA કરી જ્યો. આજ નવી દિલ્હીમાં ઓ MOA રાજસ્થાન હરિયાણા સરકારે વિચેવ્યો. મીટિંગમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલી મોજૂદ રહ્યા. MOA માથે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સેની દસ્તખત કર્યા. ઈ મોકે કેન્દ્રીય જલશક્તિ મંત્રી કહ્યો કે કરાર રે તહેત માનસૂન રે દોરાન રાજસ્થાન રા હકરો પાણી ભૂમિગત પાઇપલાઇનરી મારફત હથિની કુંડ બેરાજ સપ્લાય કર્યું જાયેલા. પરિયોજના રી બણાઈ ચૂંટાઈ સારું કોઈ 3,900 કરોડ રૂપિયાની લાગત હથિની કુંડ બેરાજ ચૂરુ તહી પાઇપલાઇન બિછાઈ જાયેલા. એણુ પીવણરા પાણી રે સાથે પાણ સારું પાણી રી સુવિધા મિલેલા.
1: इस परियोजना के अंतर्गत हथनी कुंड बैराज से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चूरू सीकर झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकता की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी.
0: મુખ્યમંત્રી શ્રી શર્મા ઈ દિનને ભાવનાત્મક બતાવતા કહ્યું કે ઓ ફગત એક કરાર નહીં હૈ બલ્કી લાખો પીરવાના રહી સાલા પુરાણી આસ વિશ્વાસ અર સંઘર્ષરી જીત હૈ. વણા કહ્યું કે ઓ ઐતિહાસિક કદમ રાજસ્થાનના વિકાસ પાણીની હિફાજત અર સમૃદ્ધ ભવિષ્ય રો નુઓ પાઠ લિખેલા. એણુ બેગાઈ જમી માથે કામ શરૂ વહે જાયેલા. ઈ કરાર માથે ઓર જાણકારી દે રહ્યા હૈ મારા ખબરનવીસ જીતેન્દ્ર દ્વિવેદી.
2: यमुना जल समझौता राजस्थान और हरियाणा के लिए विन विन सिचुएशन और संवाद से समाधान का एक बेहतरीन उदाहरण है. इससे पानी से जुड़ी लगभग 3 दशक पुरानी समस्या का समाधान हुआ है. इस समझौते के बाद सीकर चुरू और झुंझुनू तथा हरियाणा के भिवानी और फतेहाबाद क्षेत्रों में पीने के पानी की व्यवस्था होगी. इसके तहत जुलाई से अक्टूबर तक 58 करोड़ घन मीटर पानी यमुना नहर से 3 भूमिगत पाइपलाइन के जरिए राजस्थान तक पहुंचाया जाएगा. गौरतलब है कि राजस्थान और हरियाणा के बीच यमुना जल परियोजना पर 1994 में सहमति बनी थी, किंतु 3 दशक से अधिक समय गुजर जाने के बाद भी इस पर कोई कवायद नहीं हो पाई थी. जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जयपुर.
0: શેખાવાટી હલકારી વર્ષા પુરાણી પીવણરા પાણીની સમસ્યારા નિપટારા કાની આજ વ્યો MOA રે પછે સીકર ચુરૂ અર ઝુંઝુનું જિલ્લામાં ખુશીરો માહોલ હૈ. લોગા ઇન મહત્વાકાંક્ષી પરિયોજનાને મોટી રાહત દેવણવાળી બતાયા હૈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ રક્ષા અલંકરણ જલસારા દૂજા ચરણમાં વીર જવાના અર સશસ્ત્ર બલકર્મ્યાને અસાધારણ વીરતા સાહસ અર ઠાવી સેવામાં સારું ઇનામ દિયા. રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યા ઈ જલસામાં માતૃભૂમિની હિફાજતમાં ઠાવો બલિદાન દેવણવાળા કઈ વીરાને મરણરે પછે સન્માનિત કરી જ્યા. ઈ મોકે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અર રક્ષામંત્રી રાજનાથસિંહ અર સશસ્ત્ર બલારા ઠાવા અહેલકારી મોજૂદ રહ્યા. ઓ સન્માન દેશરી આતંકવાદ ઉગ્રવાદ અર સરહદી હલકામાં ચુનૌતિયારે ખિલાફ બરોબર લડાઈને દર્શાવે હૈ. સાથે વિમાનન સમુદ્રી અભિયાના અર માનવીય મેસનામાં દેખાઈજી અસાધારણ બહાદુરીને માન્યતા દી જાવે હૈ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજ કોટારા શ્રીનાથપુરમ સ્ટેડિયમમાં ન્યારા ન્યારા ખેલ સુવિધાઓ લોકાર્પણ કર્યો. કોઈ 4.5 કરોડ રૂપિયાની લાગતો વિકસિત કરી જી આ સુવિધામાં સિન્થેટિક વોકિંગ ટ્રેક અર બાસ્કેટબોલ કોર્ટી ભેળા હૈ. ઈ મોકે શ્રી બિરલા કહ્યું કે કોટા બુંદી હલકારા ખેલાડીઓ સારું વૈશ્વિક સ્તરની સુવિધામાં દેવણરી કોશિશ કરી જાવે.
3: કોટા બુંદી સંસદીય ક્ષેત્ર મેં ગાંવ મેં હો શહેર મેં હો સભી જગહ અંતરરાષ્ટ્રીય માનકો કે અનુસાર ખેલ સુવિધાએ વિકસિત હો. ઇસકે લિયે કોટા શહેર મેં ચારો ઇલાકો મેં ખેલ સુવિધાઓ કા વિસ્તાર કરને કી યોજના બનાઈ. શ્રીનાથપુરમ સ્ટેડિયમ મેં જ્યાં સિન્થેટિક ટ્રેક વો બચ્ચા આજ ભી राजस्थान के अलग अलग राज्यों से यहाँ पर आता है और 400 मीटर के सिंथेटिक ट्रैक में वो एथलीट की तैयारी करता है. लेकिन यहाँ बड़ी संख्या के अंदर लोग घूमने भी आते हैं और इसलिए उनके लिए भी एथलेटिक का एक रोक रास्ता बने और इसलिए 900 मीटर का ये वॉक वे भी उनके लिए बना है.
0: શ્રી બિરલા શ્યામ સભાગાર માં પ્રાકૃતિક ખેતી માટે વી રાજ્ય થરરી કાર્યશાળા માં ભાષણ કર્યું. વણા કાસ્તકારો પ્રાકૃતિક અર જૈવિક ખેતી ને અપનાવણ